0: செவன் லாகானா ரேடியோ ITN சம்புது சிசிலசின் லக்திவ எக்கலு உதும் பொசுன் புர பசுலஸ்வக புன் போ தின பிதின லக்காண்ட புத்த ரஷ்மி
1: ஜுனி விசி நவய பொசுன் புர பசுலஸ்வக போ தின பிரபரு ஹய சிட்ட பல்லி பத்து ஸ்ரீ சங்கபால ரஜ மகா விஹாரஸ்தானேதே அஷ்டாங்க சீலய புத்த வந்தனாவ தர்ம சாகச்சா ஆசிர்வாத பூச்சாவ அத்தலு பிங்கம் ரசக் சமனக் ரஸ் சமகாமி விகாஷய ஜுனி விசின்னவய பொசுன் புர பசலஸ்வக்கு புகோதின பிரவரு ஹயசிட பல்லிபத்து ஸ்ரீ சங்கபால ரஜமஹா விஹாரஸ்தானையே சிட
0: ஆமிச பூச்சாவின் பிரதிபத்தி பூச்சாவின் புதும் புதன்னட மித் சித் பிரதரிவ உபத் என்ன பரதாயகத்வய
2: பசும்பியட வாசிகள்ல கசாகல கிரீன் சுப்ரவித்தின் சுப்பிரி வாசி நவும் வெனசக் அடும விலாக் அதும பெமினின்ன வெனசு வடாகான
3: ராஜ் பேங்குக்க சுரக்ஷித பாவைய இயலம் ரெக்கவரனே சமகின் ஸ்தாவர தன்பத்து சந்தா இயலம் பொலிய RDB பேங்குவின்
4: பெரவரு 11 වෙනාටේ 24යි
5: දශක හතක ජනතා විශ්වාසයේ සහ ප්‍රසාදයේ දිනාගත් ක්‍රිමි රාජ ආයුර්වේද ඖෂධ ISO SLS 9001:2008 සහතික සහ GMP ප්‍රමිතිය සහතික කළ ක්‍රිමි රාජ නිෂ්පාදන කුරුලෑසුවය වැල්බිපැණිය හඳි තෛලය මොක සෝදනය ක්‍රිමි රාජ කරල් ගුලි ඇතුළු ඖෂධ වර්ග 300කටත් වඩා දැන් කාගේ ස්ලාෆ් ඇතුළු දිවයින පුරා සියලුම දේශීය ඖෂධ වෙළඳසැල් සහ ඔබට ළඟම වෙළඳසැලෙන්
4: கிருஷி கஷேத்திரத்த நவபனக் லபா தேவின் கசாகல பிளான்டேஷன் மகின் அரம்ப ஏதி பிரதான வியாபிரதி அத்தர ஒபட சமீப கசாகல கிரீன் சூப்பர் மார்க்கெட் ஜாலிய இதா அடு மிலகன நேரத்தே ஒபே பசும்பீட்ட சகனயக்த மசகட ரூபாயல் 25000ක් දක්වා மிலති கினேம் සඳහා நய சகனயக்த ஹந்துனா தோன் ஏகம சூப்பர் மார்க்கெட் ஜாலியයි
6: FM 93.5 FM 93.7 லகான ரேடியோ ITN
4: பெருவரு 11 වෙනාට 25යි වෙලාව 0.7 0.3 0.5 0.7 ඔට මැසේජ් එකක් එවන්න පුළුවන් කමක් තියෙනවා නම් මැසේජ් එකක් එවන්න නැත්නම් FM 93.5 හරි 93.7 හරි ඔය ඇහෙන විදිහට මාව අහගෙන ඉන්න පහසු දෙයක් අනේ පැල්වත්තගෙන චුට්ටක් මතක් කරන් යන්නයි මම මේ ආවේ අවසරයි ඒකත්නේ පැල්වත්ත කෙව්වහම පැල්වත්ත කිරිපිටියක් ගැන අපි කතා කරනවා නම් ඒකත් මේද රහිත විදිහට වගේ සෞඛ්‍යට ගැළපෙන විදිහට මිලදී ගන්න පුළුවන් යෝගට් තියෙනවා බටර් තියෙනවා අයිස්ක්‍රීම් තියෙනවා ගෙතෙල් තියෙනවා මේ කිරි තියෙනවා කිරි නිෂ්පාදන හැම එකක්ම තියෙනවා කියලා කිව්වනම් හරිනේ සරලයි පැහැදිලි පැල්වත්ත අයිස්ක්‍රීම් එකේ විවිධ ෆ්ලේවර්ස් වලින් වට ගන්න පුළුවන් කැමැතිම රසයෙන් ගන්න පුළුවන් නුගේකොට ස්ටැන්ලි තිලකරත්න මාවතේ තියෙන ශාඛාවෙන් ගන්න පුළුවන් ඔයාට පැල්වත නිෂ්පාදන ඊට පස්සේ ගාලුපාර කොළුපිටේ තියෙන ශාඛාවෙන් අරංගලහන්තියේ තියෙන මාළවේ ශාඛාවෙන් පැල්වත තියෙන බත්‍රමුල්ල ශාඛාවෙන් අනුරාධපුර තියෙන මර්දන් කඩවල ශාඛාවෙනුත් පැල්වත නිෂ්පාදන මෙලදී ගන්න පුළුවන් ඊට පස්සේ අපේ හැමින් ඇදෙන්නේ අපේ මැසේජස් ටික බලන්නනේ අයබෝවන් මට පාටි මේ මැසේජ් එක පොඩි හිටි ඔක්කොමලව එකතු කරගන්න කියලා තියෙන්නේ එලේ පෙරම ආනන්ද නන්දලාල් හෙමපාල ජයතිස්ස සොමදාස කර්මදාස ජයසේන සිරි කුමාර ලක්ෂ්මන් කටියම එකතු කරගම්ම හාට් බීට් අපිවත් සින්දුවකට එකතු කරගම්ම මේ මැසේජ් එක වාතුව පොතු පිටියෙන් සමන්ත අට ලස්සන සින්දුවක් දෙන්න බලාපොරොත්තු නොවන විදිහට ස්ථානය වෙනස් වීම ඕනෑම අවස්ථාවක සිදු වෙන්න පුළුවන් අපේ ජීවිතයත් එසේමයි ඔහටත් එහෙම වුණා කියලා තියෙනවා එහෙම කියන එක හරිද මං කියන්නේ හිතර ඉදනවා නේද சரச்சந்திர டயஸ் கலக்கடி ரைகமி காவேகத்து கருகன்ன ஈட்ட பசே மம இடேகா பண்டார மகத்தியா லசந்த சஞ்சீவ லக்வின் சஸ்மின் கேட்மின் ஜனுகி தருவோக்குமல வேகத்து கருகன்ன கேலத்தினா பூகுடிங் ஏ மெசேஜக எவலத்தியன்னே புண்ணியவந்தம தேதனம் தவக்கெகுட உதவுக்கர ஏ மொஹதேம ஏ அமதக கர தமன தேதாய் ඒ කියන්නේ සාමාන්‍යයෙන් අපි මනුස්සෙක්ට උදව්වක් කළාම අපි ඒ උදව්ව අමතක කරලා දානවා. උදව්ව ගත්ත කෙනාට මතක තිබුණොත් ඒක එහෙමයි. නැත්තම් ඉතින් ඒත් කමන්නේ. ඒ පින අපිටනේ. අපි යන තැනකට ඒක තියේ. ඒකලයි විනාඩි 27යි.